મો જીવ તુમી જીવન તુમે મુક્તિ મો બંધન તુમારી ચરણરે મતે ટીકે દિય પ્રભુ હે સ્થાન જેઉ ભક્તર મનરે દયા ભાવ પરોપકાર નમ્રતા અન્ય મનંકો ભલ પાઇવા એઈ સબ ગુણ થાય તારી ભક્તિરે હી પ્રભુંકર કૃપા સે પાઇ પારી થાય તેણુ ઉત્તમ ભક્તટીએ હેવા પાઇં એઈ સબ દયા ભાવકુ નિજ મનરે રખિબાકુ હેબ કારણ ઈશ્વર સબુબેળે તાકુ હી આશીષ દેઇથાંતી તારી ભક્તિરે સંતુષ્ટ હેઇથાંતી જે અન્ય મનંક પાઇં